શ્રોતા મિત્રો, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ મેળની 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. મિત્રો, આજે રવિવાર, ભાદરપદ, દિનાંક 8, શક સંવત 1948, તદુપરાંત તારીખ 30 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:57 તેમજ 35 સેકન્ડ થઈ છે. વિવિધ ભારતીની પ્રથમ સભાના આરંભે હું સુનિતા મોદી આપની રેડિયો હમસફર આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સુરાવલીના સુરો સાથે.

0: દોસ્તો કાર્યક્રમ માં લેતે અંતરાલ.
1: તમે દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
2: બેટા તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
1: ના પપ્પા.
2: આ બંને રોગ એડીસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
1: તો આપણે મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
2: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
1: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
2: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ. સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ. પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ. મચ્છરની ઉત્પત્તિ અટકાવો. મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌની યોજના મારફતે પાણી આપવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. રાજ્ય સરકારે ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી અનિયમિતતાઓ અંગે તપાસ સમિતિની રચના કરી. NFSU એ પૂર પીડિતોની ઓળખ માટે 10 સભ્યોની ફોરેન્સિક ટીમ નેપાળ મોકલી. આજે દેશભરમાં PG નીટ પરીક્ષા, પ્રથમવાર આધાર બેઝ ID સહિતની કડક ચકાસણી. અને ગાંધીનગરમાં સબ જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં EF અને G ગ્રુપની મેચો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમની 137મી કડીમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગર વિસ્તારના નાગરિકો તથા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં સ્થાનિક ડેમો મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે, પરંતુ વર્તમાન સમયે ઓછો વરસાદ થવાને કારણે નર્મદા બેસિનમાં પણ પાણી સામાન્ય સંગ્રહ કરતાં ઓછું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા મચ્છુ 2 જળાશયમાંથી પાણી ઉપાડીને આ જિલ્લાઓમાં આપવા ખાસ મંજૂરી આપી દીધી છે. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં સૌની લિંક 1 મારફતે 600 ક્યુસેક પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. રાજ્યમાં નોંધપાત્ર કામગીરી કરનારા જનપ્રતિનિધિઓને સન્માનિત કરવા 18મો શાઇનિંગ ઇન્ડિયા બેસ્ટ MLA એવોર્ડ સમારોહ

0: ગાંધીનગર ખાતે યોજાયો. વિવિધ વિધાનસભા વિસ્તારોમાંથી 11 ધારાસભ્યોને જનસેવા, વિકાસલક્ષી પહેલો અને મતવિસ્તારોના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન બદલ પુરસ્કાર માટે પસંદ કરાયા છે. પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જાહેર સેવામાં તેમના યોગદાન બદલ સન્માનિત કરાયા હતા. આ સાથે સુરત પશ્ચિમના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, રાજ્યમંત્રી કાંતિ અમૃત્યા, સંજયસિંહ મહેડા, કૌશિક વેકરિયા અને અન્ય ધારાસભ્યોને પુરસ્કાર એનાયત કરાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે શક્તિપીઠ બહુચરાજીમાં દર્શન કર્યા. તેમણે મંદિરમાં પરિસરમાં વિધિવિધાન સાથે આદ્યશક્તિની પૂજા અર્ચના કરી. મુખ્યમંત્રીએ ગુજરાતની વિકાસયાત્રા અવિરત ચાલુ રહે અને રાજ્ય સર્વાંગી પ્રગતિના નવા શિખરો સર કરે તેવી કામના વ્યક્ત કરી. મહેસાણાના એક કાર્યક્રમમાંથી ગાંધીનગર પરત ફરતા રસ્તામાં આવતા મેવડ ગામે અચાનક રોકાઈને મુખ્યમંત્રીએ ગ્રામીણ યુવાનો સાથે સંવાદ કર્યો હતો. રાજ્ય સરકારે ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી અનિયમિતતાઓ, પીએમ જેવી કે ફંડના દુરૂપયોગ અને નાણાકીય ખામીઓની તપાસ માટે ગુજરાત વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ દીપક એમ વ્યાસની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિની રચના કરી છે. ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડોક્ટર જગદીશ જોશીએ આ અંગે વધુ માહિતી આપી.
1: हमने गुजरात हाईकोर्ट के रिटायर्ड जस्टिस श्री डीएम व्यास, दीपक एम व्यास रिटायर्ड जस्टिस सर के एक मेंबर की कमिटी गुजरात यूनिवर्सिटी ने घोषित की है और उनकी नियुक्ति की है, जो निष्पक्ष और अपनी स्वतंत्रता के हिसाब से इसकी पूरी स्वतंत्र जांच करेंगे और हमको उसका रिपोर्ट सुपरत करेंगे.
0: સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ વિક્રમનાથના અધ્યક્ષસ્થાને સુરતમાં અધિકારોથી આત્મનિર્ભરતા કાર્યક્રમ યોજાયો. ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગરવાલ તેમજ ન્યાયાધીશ અલ્પેશ કોગજેની વિશેષ ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદ બાળકોની સુધી શિક્ષણ પહોંચાડવાના અભિયાન અંતર્ગત સિગ્નલ સ્કૂલ બસને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી એનએફએસયુએ પૂર પીડિતોની ઓળખ માટે 10 સભ્યોની ફોરેન્સિક ટીમ નેપાળ મોકલી છે. ડીએનએ ફોરેન્સિકના વડા ભાર્ગવ પટેલની આગેવાની હેઠળની ટીમ ડીએનએ નમૂના મેચિંગ સહિત મૃતકોની ઓળખ કરશે. આ ટીમ કેન્દ્રીય વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયની સંયુક્ત દેખરેખ હેઠળ કામ કરશે. ઉલ્લેખનીય છે કે નેપાળ પૂર હોનારતમાં ગુમ થયેલા રાજ્યના 25 લોકોની શોધખોળ માટે રાજ્ય સરકાર સતત કામગીરી કરી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABADને ફોલો કરશો. ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ રાજકોટમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના આશરે 65 કરોડથી વધુના ખર્ચે નિર્મિત વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું, જેમાં અંદાજે 2,17,00,000 ખર્ચે મોટા મવામ પેટા વિભાગીય કચેરી, 2,17,00,000 ખર્ચે બેડીનાકા પેટા વિભાગીય કચેરી સહિતના પ્રકલ્પોનો સમાવેશ થાય છે. પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લામાં 10,164 બાળકોનો પુનઃ શાળા પ્રવેશ કરાવ્યો. મહેસાણાના સાર્વજનિક વિદ્યા સંકુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લામાં બેક ટુ સ્કૂલ અભિયાનનો પ્રારંભ કરાવાયો છે. આ પ્રસંગે શ્રી માળીએ શિક્ષકો માત્ર જ્ઞાન જ નહીં પરંતુ સંસ્કારી અને જવાબદાર નાગરિકોનું ઘડતર કરે તે સમયની જરૂરિયાત હોવાનું જણાવ્યું. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ વિંછિયા તાલુકાના ઇકો સેન્સિટિવ ઝોનના ગ્રામજનો સાથે બેઠક યોજી. આ બેઠકમાં હિંગોળગઢ, લાલાવદર, ખણકાણા, અમરાપુર, ગુંદાળા, ભોયરા ગામના ગ્રામજનોએ ખેતીની જમીનને બિનખેતી કરાવવા, બાંધકામ અને કુવા ખોદવા સહિતના પ્રશ્નો અંગે મંત્રીશ્રીને રજૂઆત કરી, જેનો તેમણે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અમદાવાદમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી. રાજ્યપાલશ્રીએ તેમના સંબોધનમાં યુવાનોના સર્વાંગી વિકાસ માટે રમતગમતને અનિવાર્ય ગણાવી હતી.
2: સંસ્કાર ધામ આપ ઉસમે કઈ વાર ગઈ હોંગે, આજ ઉસકા સ્વરૂપ પૂરા બદલ કરકે સ્પોર્ટ્સ હબ બન ચુકા હૈ ઓર આને વાલે સાલો મે કોમનવેલ્થ ઓર દૂસરે ગેમ વિશ્વ સ્તર કે યહાં પર આયે ઓર ઉસ તરહ કા ઇન્ફ્રાસ્ટ્રક્ચર યહાં પર નિર્મિત હો રહા હૈ ઓર ઇસસે નિશ્ચિત રૂપ સે ભારત કે ખિલાડીઓ કો અલગ અલગ સ્પર્ધાઓ મે આગે બઢને કા અવસર મિલેગા.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાની બે દિવસીય મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ નાના ઉભળા ગામ ખાતે પ્રાકૃતિક ખેતી, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને ગ્રામીણ કલ્યાણને લગતા વિવિધ

0: કાર્યક્રમોમાં ભાગ લેશે. રાજ્ય સહિત દેશભરમાં આજે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસની ઉજવણી કરાશે. સાંભળીએ એક અહેવાલ.
1: આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ નોકરીઓ, ઉત્પાદન, નિકાસ, ઉદ્યોગ સાહસિકતા અને આર્થિક વિકાસમાં નાના ઉદ્યોગોની ભૂમિકાને ઉજાગર કરવાનો છે. ગઈકાલે જાહેર થયેલા સત્તાવાર આંકડા અનુસાર રાજ્યમાં વર્ષ 2025-26 દરમિયાન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો MSMEને 3.78 લાખ કરોડનું ધિરાણ પૂરું પડાયું છે. આ વિતરણ વાર્ષિક લક્ષ્યાંકના 122.07% જેટલું હતું, જે રાજ્યના MSME ક્ષેત્રમાં વધતા બેંક ધિરાણને પ્રતિબિંબિત કરે છે. રાજ્યમાં ઉદ્યોગ પોર્ટલ પર 33 લાખથી વધુ MSME એકમો નોંધાયેલા છે. જયેશ વેગડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી, અમદાવાદ.
0: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સીસ દ્વારા આજે દેશભરમાં PG મેડિકલ નીટ પરીક્ષા લેવાશે. આ વર્ષે ગુજરાત સહિતના દેશભરમાંથી વિદ્યાર્થીઓ 12% જેટલા વધ્યા છે. ગુજરાતના 15,600થી વધુ સહિત દેશના 2,73,000થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગુજરાતના 60 સહિત દેશના 1,111 કેન્દ્રોમાં નવી પેટર્ન મુજબ પરીક્ષા યોજાશે. આ ઉપરાંત આ વખતે પ્રથમવાર આધાર બેઝ આઇડેન્ટિફિકેશન સહિતની ચકાસણી સુરક્ષા ગોઠવવામાં આવી છે. ગાંધીનગરમાં આયોજિત સબ જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં આજે ગ્રુપ EF અને G માં છોટાઉદેપુર અને વલસાડ વચ્ચે પહેલી, જામનગર અને મોરબી વચ્ચે બીજી તથા આણંદ અને સુરત વચ્ચે ત્રીજી મેચ રમાશે. અત્યાર સુધી રમાયેલી મેચ બાદ કચ્છ, વડોદરા, ભાવનગર, અમદાવાદની અને રાજકોટની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમ પર પોતાના વિચારો રજૂ કરશે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌની યોજના મારફતે પાણી આપવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. રાજ્ય સરકારે ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી અનિયમિતતાઓ અંગે તપાસ સમિતિની રચના કરી. NFSU એ પૂર પીડિતોની ઓળખ માટે 10 સભ્યોની ફોરેન્સિક ટીમ નેપાળ મોકલી. આજે દેશભરમાં PG નીટ પરીક્ષા, પ્રથમવાર આધાર બેઝ ID સહિતની કડક ચકાસણી. અને ગાંધીનગરમાં સબ જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં ગ્રુપ EF અને G ની મેચો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: ગીતા દત્ત ઓર હેમંત કુમાર કી આવાઝો મેં ડિટેક્ટિવ ફિલ્મ કા ગીત આપ સુન રહે થે. ગીતકાર થે શૈલેન્દ્ર, સંગીતકાર મુકુલ રોય.
3: भारूड एक ऐसी कला है, कंटेम्पररी है, वो उसी दिन जो भी गांव में घटित होता है शाम को भारूड में रिफ्लेक्ट होता है.
4: भारतीय थिएटर की दुनिया की एक बहुत मशहूर हस्ती.
3: जुलवा में बहुत मेमोरेबल रोल किया उन्होंने. उसके बाद एक झुंझ वारियासी जो मैंने नाटक किया उसमें से बहुत ही बेहतर काम उन्होंने किया.
4: एक निर्देशक और एक प्राध्यापक.
3: तो उनको लगा था कि भाई अब बड़ा कुछ 45-50 साल का कोई बुजुर्ग आएगा जी. तो उनको लगा कि ये क्या करेंगे, ये तो हमसे भी छोटा बच्चा लग रहा है.
4: एक बेमिसाल हस्ती पद्मश्री प्रोफेसर वामन केंद्रे.
3: तो हमें भी तो नाटक इसीलिए करना है कि हमें ये सारी विसंगतियां है, ये जो दीवारें खड़ी करना है, इससे क्या बनने वाला है.
4: उजाले उनकी यादों के 16 अगस्त से 6 सितंबर हर रविवार शाम 4 बजे सिर्फ विविध भारती पर.
5: कुछ दिल ने कहा
4: सुनहरे ख्वाबों वाली एक लड़की.
5: अगर मेरी माँ बायोलॉजिकल मदर है तो टेक्निकल मदर मेरी विविध भारती है.
4: जिसे बचपन से ही गाने का शौक था.
5: कुर्सी पे बैठ के गा रहे थे और उसको लगा ट्रांजिस्टर ऑन छूट गया है.
6: हम चले तुम चलो सावन की हवा.
4: उसने तोड़े पारंपरिक समाज के बंधन.
5: अब जब हम बाइक लेके निकल गए, जब 3 चक्कर लग गया तब याद आया ये तो अब रोकना ही नहीं आता.
4: एक कामयाबी जो मिलते मिलते रह गई.
5: कभी सोचते ही नहीं थे कि हम हारेंगे.
4: जिंदगी ने करवाया एक लंबा इंतजार.
6: सुंदर सपनों की है मंजिल कदम के.
4: संघर्ष की डाल पर कामयाबी का फूल खिला.
6: जैसे तो है पास मेरे तेरे पास में.
4: जानी मानी गायिका दीपाली सहाय, बॉम्बे टॉकीज़, 29 अगस्त से 12

આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તાશ્કંદમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ અત્યાર સુધીમાં 108 ભારતીય નાગરિકોને બચાવાયા, 275 હજુ પણ ગુમ. ભારતે ભારતીય સેનાની ખાસ બચાવ ટીમ સહિત DNA પરીક્ષણ માટે 6 ફોરેન્સિક ટીમને નેપાળ મોકલ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે લખનૌમાં એક ઉદ્યોગ પરિષદને સંબોધશે. લખનૌ કેન્ટોનમેન્ટમાં 101 કરોડના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. અને મહિલા T20 એશિયા કપ સ્પર્ધામાં આજે ભારતનો મુકાબલો થાઇલેન્ડ સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 137મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની YouTube ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. દરમિયાન ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વિવિધ સ્થળોએ ખાસ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગાંધીનગરમાં અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સુરતમાં લોકો સાથે મન કી બાત સાંભળશે. પક્ષના નેતાઓએ યુવાનો, ખેડૂતો, મહિલાઓ અને વિવિધ સામાજિક સમુદાયો સાથે પણ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. વધુમાં પક્ષના કાર્યકરો, જનપ્રતિનિધિઓ અને નાગરિકો ગુજરાતના તમામ બૂથ પર પ્રધાનમંત્રીનું સંબોધન સાંભળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તાશ્કંદમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. બંને નેતાઓ રાષ્ટ્રપતિ મહેલમાં વેપાર અને રોકાણ, સંરક્ષણ, ડિજિટલ કનેક્ટિવિટી, ઉર્જા, શિક્ષણ અને લોકો વચ્ચેના સંપર્કો વધારવા જેવા મુદ્દાઓ પર સહયોગની સમીક્ષા કરશે. તાશ્કંદથી અમારા સંવાદદાતાનો અહેવાલ.

0: તાશ્કંદથી અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी आज सबसे पहले योगा फेडरेशन ऑफ उज्बेकिस्तान की ओर से आयोजित योग कार्यक्रम से रूबरू होंगे. उसके बाद वो सीधे उज्बेकिस्तान के राष्ट्रपति शौकत मिर्जियायेव के महल जाएंगे, जहां दोनों नेता द्विपक्षीय बातचीत में हिस्सा लेंगे. रक्षा के क्षेत्र में दोनों देशों के बीच सहयोग लगातार बढ़ रहा है, लेकिन खनन, रेयर अर्थ मिनरल, सोने जैसी धातुएं, अन्य उपयोगी खनिज पदार्थ, मेडिकल, कृषि और स्किल डेवलपमेंट के साथ साथ कनेक्टिविटी के नए रास्ते तलाश पर दोनों देश जोर देंगे. ऐसे में अब दोनों देश मिलकर आने वाले समय में मौजूदा $1 बिलियन के कारोबार को दोगुना से ज्यादा करने का लक्ष्य लेकर चल रहे हैं. ऐसे में इस दिशा में कुछ महत्वपूर्ण समझौतों पर भी हस्ताक्षर हो सकते हैं. प्रधानमंत्री इसके बाद यहां शास्त्री स्मारक और ताशकंद स्टेट यूनिवर्सिटी ऑफ ओरिएंटल स्टडीज में महात्मा गांधी केंद्र का दौरा भी करेंगे. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, ताशकंद.
0: વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ અત્યાર સુધીમાં 108 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. લગભગ 50 અન્ય ભારતીયોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર 275 ભારતીય નાગરિકો ગુમ છે અને અન્ય દેશોમાં નાગરિકતા ધરાવતા ભારતીય મૂળના આશરે 128 લોકો પણ ગુમ છે. છેલ્લા બે દિવસમાં 598 ભારતીય નાગરિકો ચીનથી નેપાળ પહોંચ્યા છે. ચીનમાં લગભગ 900 ભારતીયો સુરક્ષિત છે અને ભારતીય દૂતાવાસ તેમના સંપર્કમાં છે. ભારત સરકાર નેપાળ અને ચીનના અધિકારીઓ સાથે મળીને રાહત અને બચાવ કામગીરીમાં સતત રોકાયેલી છે. વિદેશ મંત્રાલય તથા કાઠમંડુ અને બેઇજિંગમાં ભારતીય દૂતાવાસોમાં 24 કલાક હેલ્પલાઇન સેવા કાર્યરત છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારતીય હવાઈદળનું C-130 જે હર્ક્યુલસ વિમાન ગઈકાલે 11 ટન રાહત પુરવઠો લઈને કાઠમંડુ પહોંચ્યું છે. વિમાનમાં 13 સભ્યોની ભારતીય સેનાની ખાસ બચાવ ટીમ અને આવશ્યક સાધનો પણ મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત મૃતદેહોની ઓળખ માટે DNA પરીક્ષણમાં મદદ કરવા માટે 6 ફોરેન્સિક ટીમના 19 સભ્યોને નેપાળ મોકલવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં આશરે 69 ટન રાહત સામગ્રી નેપાળ મોકલવામાં આવી છે, જેમાં દવાઓ, જનરેટર, ફૂડ પેકેટ, પાણી શુદ્ધિકરણ ગોળીઓ અને તકનીકી ઉપકરણોનો સમાવેશ થાય છે. ભારતે 230 ફૂટ લાંબા સ્ટીલ પુલના નિર્માણ માટે 16 ટ્રક સાધનો નેપાળ મોકલ્યા છે. વધુ 7 બેઇલી પુલના નિર્માણ માટે જરૂરી સામગ્રી અને તકનીકી ટીમો ટૂંક સમયમાં નેપાળ મોકલવામાં આવશે. દરમિયાન નેપાળ સરકારે બોટે કોશી નદીમાં પૂરના ભયને ધ્યાનમાં રાખીને એક નવું એલર્ટ જારી કર્યું છે. વહીવટીતંત્રે નદી કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા અને વ્યવસ્થાપન સત્તામંડળના જણાવ્યા અનુસાર નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. રસુવા જિલ્લા વહીવટીતંત્રે પણ વધતા પાણીના સ્તર વિશે માહિતી આપી છે અને રસુવા, નુઆકોટ અને દાડિંગ જિલ્લામાં નદીની નજીક રહેતા લોકોને સાવચેતી રાખવા સલાહ આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIN ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે લખનૌમાં એક ઉદ્યોગ પરિષદને સંબોધિત કરશે. આ તેમની 3 દિવસીય મુલાકાતનો 3જો અને અંતિમ દિવસ છે. પીએમ સેતુ યોજના હેઠળ આયોજિત આ પરિષદમાં કૌશલ્ય વિકાસ, ઉદ્યોગ સાહસિકતા અને વ્યાવસાયિક શિક્ષણ સંબંધિત વિષયો પર ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમ પહેલા રાજનાથસિંહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને સાંભળશે. ત્યારબાદ તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં લખનૌ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં 101 કરોડના 12 વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ગઈકાલે તેમની મુલાકાતના બીજા દિવસે સંરક્ષણ મંત્રીએ લખનૌમાં એક પાર્કનું ઉદઘાટન કર્યું અને જણાવ્યું હતું કે પાર્ક અને જાહેર જગ્યાઓ લોકોને જોડવામાં અને સામાજિક સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ કાર્યક્રમ દરમિયાન તેમણે લાલા લજપતરાય અને શહીદ ભગતસિંહની પ્રતિમાઓનું અનાવરણ કર્યું હતું. સાથે સાથે 43 કરોડ 13 લાખના વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના 11મા દીક્ષાંત સમારોહમાં પણ સંબોધન કર્યું હતું. હવામાન વિભાગે આજે ઓડિશામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિહાર, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, પૂર્વી ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને

0: કેટલાક પૂર્વોત્તર રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, તમિલનાડુ અને અંડમાન અને નિકોબાર ટાપુઓમાં વાવાઝોડા અને ભારે પવન ફૂંકાઈ શકે છે. મહિલા T20 એશિયા કપ સ્પર્ધામાં આજે ભારતનો મુકાબલો થાઇલેન્ડ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગે શરૂ થશે. ભારતે ટુર્નામેન્ટમાં 5 માંથી 3 મેચ જીતી છે. હરમનપ્રીત કૌર ભારતની કેપ્ટનશીપ કરશે, જ્યારે સ્મૃતિ મંદાના ઉપકેપ્ટન હશે. ભારત, થાઇલેન્ડ, હોંગકોંગ અને પાકિસ્તાન સાથે 8 ટીમોની ટુર્નામેન્ટના ગ્રુપ એમાં છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોએ અલગ અલગ સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચારે તિબેટમાં વધુ એક તળાવ તૂટતા બિહારમાં પૂરના એલર્ટ, તેમજ તિબેટમાં ફ્લડના વિડીયો ફૂટેજ ગાયબ, પૂરના વિનાશની માહિતી પર ચીનની સેન્સરશીપ, આ સમાચાર પ્રથમ પાને છાપ્યા છે. સંદેશે લખ્યું, યુએસમાં H1B વિઝા ધારકોની મુશ્કેલી વધશે. દિવ્ય ભાસ્કરે MSU ભરતીનો ખેલ, 40 અરજી છતાં 69 શરતનું કવચ રચી ભાજપ નેતાને PRO તરીકે સેટ કર્યા અને FSSAI એવરેસ્ટ અને લાલજી ગોધુની હિંગ પર પ્રતિબંધ મૂક્યો, આ સમાચાર પ્રથમ પાને છાપ્યા છે. નવગુજરાત સમયે ભારતમાં મુસ્લિમો ન હોવા જોઈએ તેવું માનનાર હિન્દુ નથી ભાગવત, આ સમાચારને તસવીર સાથે છાપ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તાશ્કંદમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ અત્યાર સુધીમાં 108 ભારતીય નાગરિકોને બચાવાયા, 275 હજુ પણ ગુમ. ભારતે ભારતીય સેનાની ખાસ બચાવ ટીમ સહિત DNA પરીક્ષણ માટે 6 ફોરેન્સિક ટીમને નેપાળ મોકલી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે લખનૌમાં એક ઉદ્યોગ પરિષદને સંબોધન કરશે અને મહિલા T20 એશિયા કપ સ્પર્ધામાં આજે ભારતનો મુકાબલો થાઇલેન્ડ સામે થશે. હવે પછી આપ 1:20
2: દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
3: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
2: ના પપ્પા.
3: આ બંને રોગ એડિસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે.
2: તો આપણી મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
3: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
2: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
3: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.
4: દોસ્તો, ધ્વનિ તરંગોના તાલ પર આપ છો વડોદરા વિવિધ ભારતીને સંગે. દોસ્તો, આજે 30 ઓગસ્ટ રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ. નાના વ્યવસાયી વ્યક્તિઓ, કારીગરો, મજદૂરો અને મહેનત કરવાવાળા દરેક વ્યક્તિને રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસની શુભેચ્છાઓ. આવો સાંભળીએ આ પ્રેરણાદાયક ગીત ફિલ્મ નયા દોરનું, મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં.

0: यशिता शर्मा, शंकर महादेवन, सुखबिंदर सिंह, मनीष कुमार और साथियों की आवाजों में जावेद अख्तर का लिखा हुआ ये गीत अभी आप सुन रहे थे। संगीतकार थे शंकर एहसान लॉय, फिल्म का नाम दिल धड़काने दो। चित्रलोक कार्यक्रम में अब वक्त है एक छोटे से ब्रेक का। ब्रेक के बाद फिर से हाजिर होते हैं।
1: दोस्तों, विविध भारती नु वडोदरा केंद्र आप सांभळी रह्या छो। वडनेर कैजुअल टाइम अत्यारे सवारना 8:45 तेमज 45 सेकंड्स थई छे। वडोदरामां सौभाग्यना दागीना तो फक्त वडनेर कैजुअल्सना ज। वडनेर कैजुअल्स, ब्रह्मपुरी, डांडिया बजार, वडोदरा।
2: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો। જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ના હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેન્કિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો। ખાતું સક્રિય રાખીને બેન્કિંગ સેવાઓનો લાભ ઉઠાવો। તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ।
3: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો।
5: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને?
6: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગ ની સાથે એમની ઓફર પણ જોરદાર છે।
5: કઈ ઓફર?
6: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સ ના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે।
5: બસ એટલું જ?
6: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો ₹5,000 સુધીની બચત।
5: તો હવે ઘરવાળી ની શોપિંગ પણ પાકી।
6: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા।
1: દોસ્તો, અંતરાલ કે બાદ આઈએ સુનતે હૈ ચિત્રલોક મેં કુછ ઓર પ્યારે સે નગમે।

0: भारूड एक ऐसी कला है, कंटेम्पररी है, वो उसी दिन जो भी गांव में घटित होता है शाम को भारूड में रिफ्लेक्ट होता है।
1: भारतीय थिएटर की दुनिया की एक बहुत मशहूर हस्ती,
0: जुलवा में बहुत मेमोरेबल रोल किया उन्होंने, उसके बाद एक झुंझ वारियासी जो मैंने नाटक किया उसमें से बहुत ही बेहतर काम उन्होंने किया,
1: एक निर्देशक और एक प्राध्यापक,
0: तो उनको लगा था कि भाई अब बड़ा कुछ 45-50 साल का कोई बुजुर्ग आएगा
1: जी।
0: तो उनको लगा कि ये क्या करेंगे, ये तो हमसे भी छोटा बच्चा लग रहा है।
1: एक बेमिसाल हस्ती पद्मश्री प्रोफेसर वामन केंद्रे।
0: तो हमें भी तो नाटक इसीलिए करना है कि हमें ये सारी विसंगतियां है, ये जो दीवारें खड़ी करना है, इससे क्या बनने वाला है।
1: उजाले उनकी यादों के 16 अगस्त से 6 सितंबर हर रविवार शाम 4 बजे सिर्फ विविध भारती पर।
2: દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
3: બેટા તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
2: ના પપ્પા।
3: આ બંને રોગ એડીસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે।
2: તો આપણે મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
3: એકદમ સરળ છે, મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે। આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે। ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે।
2: તો એકદમ સરળ છે।
3: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો।
4: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ।
5: चाहे बढ़ा लो चाहे घटा लो।
6: इन संदेशों के पहले आपने हीर एक्सप्रेस फिल्म का गीत आपने सुना था, सिमर कौर नवी सरान की आवाजें थी। अब सुनिए ये गाना, फिल्म का नाम है सत्यमेव जयते 2।

દોસ્તો, ધ્વનિ તરંગોના તાલ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સારા ગણદેવકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9 વાગ્યા છે. શું કરનું સોનું? તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.

0: दोस्तों आप सुन रहे हैं कार्यक्रम चित्रलोक।
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે પૂજા પ્લસ।
2: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
3: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
2: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
4: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝન ને ખાસ બનાવે છે પૂજા પ્લસ।
5: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
0: કાર્યક્રમ એક ઓર છોટા સા બ્રેક,

0: पसंदीदा कार्यक्रम हेलो सहेली। इस कार्यक्रम की रिकॉर्डिंग होगी प्रत्येक मंगलवार को दिन में 11 बजे से 12 बजे के बीच। हेलो सहेली कार्यक्रम का प्रसारण होगा प्रत्येक शुक्रवार को दिन में 3 बजे से सिर्फ विविध भारती पर। रिकॉर्डिंग के लिए नोट कर लीजिए हमारा टेलीफोन नंबर 02240024662। तो उठाइए अपना टेलीफोन और कहिए हेलो सहेली और बताइए अपने दिल की बात, सुनिए अपने पसंद के गाने।
1: आप सुन रहे थे चित्रलोक कार्यक्रम। अब आज का चित्रलोक कार्यक्रम समाप्त करने की सविता सिंह को इजाजत दीजिए। नमस्कार।
2: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે અને આ એટલે જ આ બંને સીઝનને ખાસ બનાવે છે પૂજા પ્લસ।
3: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
4: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા પૂજા પ્લસ।
5: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
6: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
5: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।

ગિરીશ ભાઈ ગણતરી વિગત 44 ટાઈમ અત્યારે સવારના 10:09 થઈ છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસ પાત્ર નામ ગિરીશભાઈ ગણદેવી કચ્છવલસ, જેતલપુર બીજ પાસે અલકાપુરી વડોદરા. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે મરાઠી કાર્યક્રમ.

0: दोस्तों, कार्यक्रम एक ही फिल्म से अंतर्गत आप सामने रहा शो फिल्म बादशाह की तूने कार्यक्रम में लिए एक नानो विराम।
1: सांभळो सांभळो सांभळो गामवासीओ, केवाईसी अपडेट ना मैसेज ने अवगणशो नहीं, तरत केवाईसी अपडेट करावी लो। जो ओळखाण के सरनामा मा कोई बदलाव ना होय तो तमारी बैंक के एटीएम के बिजनेस कोरेस्पोंडेंट इतले के बीसी पासे जाओ, अथवा बैंक मा रजिस्टर्ड ईमेल के मोबाइल नंबर के बैंकिंग एप के पत्र द्वारा तेनी स्व घोषणा करो। अने जो कोई बदलाव होय तो ओळखाण अने सरनामा नु सौथी नवू प्रमाण बतावो। खातू सक्रिय राखीने बैंकिंग सेवाओनो लाभ उठाओ। तमारू केवाईसी अपडेट करावा माटे तमारा नजीकना ग्राम पंचायत कैंप मा के बैंक नी शाखा मा जाओ।
2: आरबीआई कहे छे,
3: जानकार बनो, सतर्क रहो।
0: वडनेर का ज्वेलर्स वडोदरा मा सौभाग्य ना दागीना तो फक्त वडनेर का ज्वेलर्स नाज। वडनेर का ज्वेलर्स ब्रह्मपुरी डांडिया बाजार वडोदरा।
4: પપ્પા, તમે દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
5: બેટા, તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
4: ના પપ્પા।
5: આ બંને રોગ એડિસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે।
4: તો આપણી મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
5: એકદમ સરળ છે। મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે। આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે। ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે।
4: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે।
5: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો।
0: દોસ્તો, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। દોસ્તો, આપ એન્જોય કરી રહ્યા છો ફિલ્મ બાદશાહના ગીતોને। દોસ્તો, ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં શાહરૂખ ખાન, ટ્વિંકલ ખન્ના, જોની લીવર, અમરીશ પુરી જેવા કલાકારોએ અભિનય આપ્યો હતો। ફિલ્મનું નિર્દેશન અબ્બાસ મસ્તાનનું હતું અને ફિલ્મનું સંગીત

અનુ મલિક આપ્યું છે. તો ફિલ્મના ગીતો લખાયા છે સમીર અંજાન અને જાવેદ અખ્તરની કલમે. આવો સાંભળીએ સમીરની શબ્દરચનામાં હમ તો દીવાને હુએ યાર.

ગણદેવિકા જ્વેલર્સ. શું કરનું સોનું? તો સારા ગણદેવિકાનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવિકા જ્વેલર્સ.

0: डांडिया बाजार अने वागोडिया रोड वडोदरा।
1: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને?
2: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે।
1: કઈ ઓફર?
2: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે।
1: બસ એટલું જ?
2: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધીની બચત।
1: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી।
2: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ એટ રાવપુરા।
0: પૂજા પ્લસ। પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ, મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ। પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
3: હરરોજ સુબહ 7 બજે સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી। મજેદાર નહીં, અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ।
4: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
5: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
4: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
0: પૂજા પ્લસ।
6: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
7: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ।
6: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।
4: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
5: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
4: સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
5: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।

દોસ્તો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મ બાદશાહના ગીતોને, આજની એક ફિલ્મ સે કાર્યક્રમની આ સફરમાં. ફિલ્મનું મસ્તી ભર્યું સંગીત આપ્યું છે સંગીતકાર અનુ મલિકે.

શ્રોતા મિત્રો, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ભારતની જનતા સમક્ષ પોતાના વિચારોને વ્યક્ત કરશે કાર્યક્રમ મન કી બાતમાં. જોડાયેલા રહો વિવિધ ભારતીને સંગે.

दोस्तों 93.9 FM पर हूँ छू आपने रेडियो हम सफर सुनीता लईને આવી છું ફિલ્મ સંગીતની આ સુરીલી સફર. દોસ્તો, મહાન અને લોકપ્રિય ગીતકાર અને કવિ શંકરદાસ કેસરીલાલ ઉર્ફે શૈલેન્દ્રના હુલાણા નામથી જાણીતા ગીતકારનો આજે જન્મદિન છે. 30 ઓગસ્ટ 1923માં રાવલપિંડીમાં એમનો જન્મ થયો હતો અને જેમનું બાળપણ મથુરામાં વીત્યું હતું. તો આવો સાંભળીએ એમના કેટલાક યાદગાર ગીતોને આજની આ ફિલ્મ સંગીતની સફરમાં.

0: વડનેર ઘર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર ઘર જ્વેલર્સના જ. વડનેર ઘર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
2: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
1: કઈ ઓફર?
2: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
1: બસ એટલું જ?
2: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5,000 સુધીની બચત.
1: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
2: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
0: દોસ્તો, આજે હું આપણે વાત કરી રહી છું ગીતકાર અને કવિ શૈલેન્દ્ર વિશે. દોસ્તો, એક કવિ સંમેલનમાં દિગ્ગજ અભિનેતા રાજ કપૂર સાથે તેમની મુલાકાત થઈ હતી અને અભિનેતા રાજ કપૂરને એમની કવિતાઓ સાંભળી ત્યારે જ એમણે ફિલ્મ બરસાતના ગીતો માટે એમને મોકો આપવાનું નક્કી કરી દીધું હતું. આવો સાંભળીએ અનાડી ફિલ્મનું આ ગીત. ફિલ્મ 420 નું આ ગીત.

દોસ્તો, અભિનેતા રાજ કપૂરની સાથે સંગીતકાર જોડી શંકર જયકિશન, ગાયક મુકેશ અને ગીતકાર શૈલેન્દ્ર, આ ચારેની એવી જુગલબંદી થઈ ગઈ કે જેણે હિન્દી સિનેમાને કેટલાક યાદગાર અને બેનમૂન ગીતોની ભેટ આપી છે.

0: સારા ગણદેવી કે છોલેસ શું કરનું સોનું તો સારા ગણદેવી કરનું જ સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું સારા ગણદેવી કે છોલેસ દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ વડોદરા.
1: પાણીમાં
2: ઉત્પન્ન થાય છે
1: તો આપણી મચ્છર ને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
2: એકદમ સરળ છે. મારી જેમ દરેક પરિવાર માંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે. આ 10 મિનિટ માં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટર માં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરે. ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રે માં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે.
1: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે.
2: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો.
0: દોસ્તો, ફિલ્મ અનાડીના આ ગીત માટે તેમજ યહૂદી ફિલ્મના આ ગીત માટે ગીતકાર શૈલેન્દ્રને ફિલ્મફેરના શ્રેષ્ઠ ગીતકારના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તો આવો સાંભળીએ યે મેરા દીવાનાપન હૈ.

દોસ્તો, શૈલેન્દ્રના ગીતોની સૌથી મોટી ખૂબી એ હતી કે તેઓ સરળ ભાષામાં જીવનની ફિલોસોફીને શબ્દોમાં ઉતારી શકતા, જેમાં બોલચાલની ભાષામાં સરળતાથી સમજી શકાય એવા સુંદર ગીતોની રચના એમણે કરી છે. આવારા, શ્રી 420, અનાડી, ગાઈડ, મધુમતી અને બંદિની જેવા ગીતો, ફિલ્મના ગીતો એમણે લખ્યા છે.

દોસ્તો, પ્રસિદ્ધ લેખક ફણીશ્વરનાથ રેણુની વાર્તા પર આધારિત ફિલ્મ તીસરી કસમનું નિર્માણ થયું હતું, જેમાં રાજ કપૂર અને વહીદા રહેમાન અભિનેતા ફિલ્મને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. તીસરી કસમ જેવી યાદગાર ફિલ્મના ગીતો પણ એમની જ કલમે લખાયેલા હતા. આવું સાંભળીએ આજ ફિલ્મનું આ ગીત, દુનિયા બનાને વાલે ક્યા તેરે મન મેં સમાઈ, તુને કાહે કો દુનિયા બનાઈ.

દોસ્તો, 14 ડિસેમ્બર 1966માં અલ્પ આયુમાં જ આ દુનિયાને આખરી સલામ આપી શૈલેન્દ્રે આપણી પાસેથી વિદાય લઈ લીધી હતી. પરંતુ એમના શબ્દો અને ગીતો દ્વારા આજે પણ આપણી વચ્ચે જ જાણે તેઓ ઉપસ્થિત હોય એવું લાગે છે.

दोस्तों तीसरी कसम फिल्मना अगीत साथे ज फिल्म संगीतनी आ सफर अहीं समाप्त थाय छे। कार्यक्रमनું પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। આજે આપની સાથે ફિલ્મ સંગીતની સફરમાં હું હતી, આપની રેડિયો હમ સફર સુનીતા। થોડી જ વારમાં સાંભળશો હિન્દીમાં સમાચાર।

0: दोस्तों कार्यक्रम में लेते हैं छोटा सा अंतराल।
1: તમે દર રવિવારે ઘરમાં શું ચેક કરો છો?
2: બેટા તને ખબર છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?
1: ના પપ્પા,
2: આ બંને રોગ એડિસ એજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે અને આ મચ્છર ઘરમાં જમા થયેલા પાણીમાં ઉત્પન્ન થાય છે।
1: તો આપણે મચ્છરને ઉત્પન્ન થતા કેવી રીતે અટકાવી શકીએ?
2: એકદમ સરળ છે, મારી જેમ દરેક પરિવારમાંથી એક સભ્ય દર રવિવારે માત્ર 10 મિનિટ આપે। આ 10 મિનિટમાં ઘર તેમજ ઘરની આસપાસ 10 મીટરમાં રહેલ ઉપયોગી પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી બંધ કરે। ફ્રીજની ટ્રે, એર કુલર, ફૂલદાની, પક્ષી કુંજ, કુંડાની નીચે મૂકવામાં આવેલ ટ્રેમાં જમા થયેલ પાણીને દર અઠવાડિયે ખાલી કરી ઘસીને સાફ કરે અને બિન ઉપયોગી સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરે તથા બીજા 10 વ્યક્તિઓને આ બાબતે માહિતગાર કરે।
1: વાહ પપ્પા, આ તો એકદમ સરળ છે।
2: હા બેટા, તો ચાલ આપણે પરિવારની સુરક્ષાની જવાબદારી લઈએ, સમુદાયની ભાગીદારી થકી ડેન્ગ્યુ નિયંત્રણ કરીએ, પાણીના પાત્રો તપાસીએ, સાફ કરીએ અને ઢાંકીને રાખીએ, મચ્છરની ઉત્પત્તિ અટકાવો, મચ્છરજન્ય રોગચાળાથી પરિવારને બચાવો।
0: ગિરીશભાઈ ગણદેવી કચ્છવેલેસ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવી કચ્છવેલેસ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા।

0: ભવિષ્ય માટેનો સામૂહિક સંકલ્પ છે.
1: નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત એ અભિયાન ઇસ સમય પૂરે દેશમાં તેજી સે આગે બઢ રહા હૈ. ઇસકા લક્ષ્ય બિલકુલ સાફ હૈ, નશા મુક્ત યુવા, ડ્રગ ફ્રી ઇન્ડિયા. બહોત સારે લોગ, વિશેષકર હમારે યુવા, બહોત બડી સંખ્યામાં ઇસકા હિસ્સા બન રહે હૈ. આખિર યહ ભારત કે યુવાઓ કી હેલ્થ, ઉનકી હેપીનેસ ઓર ઉજ્જવલ ભવિષ્ય કે લિયે હી હમારા સામૂહિક સંકલ્પ હૈ.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે નશા સામે જાગૃતિ ફેલાવનારા અને વ્યસન સામે સંઘર્ષ કરી રહેલા વ્યક્તિઓને મદદ કરવા આગળ આવનારાઓની પ્રશંસા કરવી. શ્રી મોદીએ લોકોને નશામુક્ત ભારત માટે એક શક્તિશાળી સૂત્ર અને યુવા સંગીતકારોને નશામુક્ત જીવનનો સંદેશ આપતા ગીતો બનાવવા કહ્યું. તેમણે કહ્યું કે તેઓ સામાજિક પરિવર્તન માટે તેમની સર્જનાત્મકતાનો ઉપયોગ માધ્યમ તરીકે કરી શકે છે.
1: નશા મુક્ત ભારત કે લીએ ક્યા આપ કોઈ પાવરફુલ સ્લોગન બના સકતે હૈ? કે હમારે યંગ મ્યુઝિશિયન્સ એસે સોંગ્સ બના સકતે હૈ જિનમે ડ્રગ ફ્રી લાઇફ કા મેસેજ હો? ક્યા સ્ટુડન્ટ્સ ઓર થિયેટર ગ્રુપ દિલ કો છુ લેને વાલે શોર્ટ પ્લેજ લિખ સકતે હૈ જિનમે ડ્રગ્સ કે ખતરો કે સાથ સાથ ઉનસે બહાર નિકલને કા રાસ્તા ભી હો? હમારે દેશમાં બહેતરીન કન્ટેન્ટ ક્રિએટર્સ કી કમી નહીં હૈ. મેરા આગ્રહ હૈ કે વે અલગ અલગ ભાષાઓ મેં એસા કન્ટેન્ટ બનાએ જિસસે ઇસ દિશા મેં સમાજ કો મદદ મિલે.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે પીએમ સ્વનિધિ યોજના દ્વારા લાખો મહિલાઓ નવી શક્તિ મેળવી રહી છે. પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓમાં મહિલાઓનો હિસ્સો આશરે 46 ટકા છે. તેમણે કહ્યું કે દેશભરમાં લગભગ 35 લાખ મહિલાઓ આ યોજના સાથે જોડાઈને તેમના વ્યવસાયોનો વિસ્તાર કરી રહી છે. શ્રી મોદીએ ગાઝિયાબાદની બબીતા શર્મા અને બેંગલુરૂની ટીએસ નિગમમાં વિશે વાત કરી, જેમણે આ યોજનાનો લાભ લીધો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે કોઈ સ્થળને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લોકોની પોતાની પ્રતિબદ્ધતા બની જાય છે ત્યારે તે સ્થળની ઓળખ સંપૂર્ણપણે બદલી નાખે છે. તેમણે ઉત્તરપ્રદેશના પટવાઈના આકાશ અને રોહનનો ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ શ્રી અમરનાથ યાત્રા વિશે પણ વાત કરી.
1: ઇસ વર્ષ યાત્રા કે દૌરાન 400 મેટ્રિક ટન સે જ્યાદા કચરે કો કલેક્ટ ઓર પ્રોસેસ કિયા ગયા. 16,000 સે અધિક યાત્રીઓને સ્વચ્છતા કા સંકલ્પ લિયા. 10,000 से अधिक यात्रियों को रिस्पॉन्सिबल यात्री सर्टिफिकेट भी दिया गया. यहां एक बहुत अनोखा प्रयोग भी हुआ. यात्रा में घोड़ों और खच्चरों के गोबर को बायोगैस में बदला गया और उसी क्लीन एनर्जी से स्वच्छ ज्योत प्रज्वलित की गई. यानी बाबा बर्फानी की इस पवित्र यात्रा में स्वच्छता भी सेवा और आस्था का एक रूप बन गई.
0: શ્રી મોદીએ કહ્યું, આજે દેશની દીકરીઓના સપનાઓની ઉડાન પૃથ્વીથી બાહ્ય અવકાશ તરફ વધી રહી છે. તેમણે કહ્યું, ભારત વિશ્વભરમાંથી આવા સપનાઓને પોષતી હજારો દીકરીઓને એકસાથે લાવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું, આ પહેલનું નામ મિશન શક્તિ સેટ છે અને તેના દ્વારા 108 દેશોની 12,000 વિદ્યાર્થીનીઓને નવીનતાના ક્ષેત્રમાં સેટેલાઇટ ટેકનોલોજી શીખવાની તક મળી રહી છે. શ્રી મોદીએ મુંબઈના કૃષ્ણ શેષાદ્રી સાથે વાત કરી, જેમણે એક અનોખી વેબસાઇટ www.bharatrajya.com બનાવી છે. વેબસાઇટમાં કોઈપણ વર્ષ પસંદ કરીને લોકો સરળતાથી શોધી શકે છે કે તે સમયે ભારતના કયા ભાગ પર કયા શાસકે શાસન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વતંત્રતા દિવસ અને રાષ્ટ્રીય અવકાશ દિવસ દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે. હર ઘર તિરંગા અભિયાન આ ભાવનાને વધુ મજબૂત બનાવે છે. તેમણે ઉમેર્યું કે આ વર્ષ વંદે માતરમની 150મી વર્ષગાંઠ હોવાથી વધુ ખાસ બની ગયું છે. શ્રી મોદીએ કહ્યું કે આ વખતે 8 કરોડથી વધુ તિરંગા સેલ્ફી અપલોડ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ લોકોને તહેવારોની મોસમમાં વોકલ ફોર લોકલ બનવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે વોકલ ફોર લોકલ બનવાનો અર્થ ફક્ત માટીના દીવા ખરીદવાનું નથી, કારણ કે તેની પાછળનું વિઝન ઘણું વ્યાપક છે. તેમણે કહ્યું કે ભારતમાં બનેલા ઉત્પાદનો પર ગર્વ લેવાથી જ ભારત આત્મનિર્ભર બનવાનો માર્ગ મોકળો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તાશ્કંદમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી રહ્યા છે. બંને નેતાઓ રાષ્ટ્રપતિ મહેલમાં વેપાર અને રોકાણ, સંરક્ષણ, ડિજીટલ કનેક્ટિવિટી, ઉર્જા, શિક્ષણ અને લોકો વચ્ચેના સંબંધોમાં સહયોગની સમીક્ષા કરી રહ્યા છે. આ સંદર્ભમાં આજે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સહેન્ડલ AIRnews_ABD ને ફોલો કરશો. નેપાળમાં આવેલા વિનાશકપુરમાં આજે મૃત્યુઆંક વધીને 734 થયો છે. મૃતદેહો શોધવાનું કામ ચાલુ છે. આશરે 2500 લોકો હજી ગુમ છે. નેપાળ પોલીસે અહેવાલ આપ્યો છે કે સૌથી વધુ મૃતદેહો ચિતાવન, નવલપરાસી પૂર્વ અને નવલપરાસી પશ્ચિમમાં મળી આવ્યા છે. બચાવ ટીમોએ અત્યાર સુધીમાં અસરગ્રસ્ત

0: દાવમાંથી 8,186 લોકોને બચાવ્યા છે, જેમાં 227 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. નેપાળ સરકારે ભોટે કોશી નદી માટે નવી પૂર ચેતવણી જાહેર કરી છે અને નદી કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા જણાવાયું છે. રાસુઆ જિલ્લા વહીવટીતંત્રે રાસુઆ, નુવાકોટ અને દાડિંગ જિલ્લામાં ભોટે કોશી નદી કિનારે રહેતા લોકોને સાવધાની રાખવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું હતું કે નેપાળમાં પૂરમાં અત્યાર સુધીમાં 108 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે 275 ભારતીય નાગરિકો ગુમ છે અને અન્ય દેશોમાં નાગરિકતા ધરાવતા ભારતીય મૂળના આશરે 128 લોકો પણ ગુમ છે. ભારત પૂરગ્રસ્ત નેપાળમાં રાહત અને બચાવ કામગીરીને સતત સમર્થન આપી રહ્યું છે. 11 ટન રાહત સામગ્રી લઈને 4th ફ્લાઇટ કાઠમંડુ પહોંચી છે અને તેને નેપાળી સરકારને સોંપવામાં આવી છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલના 88મા સંસ્કરણમાં ભાગ લીધો. આ કાર્યક્રમ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે બ્રિક્સના સહયોગથી આયોજિત પહેલના રાષ્ટ્રીય રમતગમત દિવસના એક ખાસ સંસ્કરણ તરીકે ઉજવવામાં આવ્યો. મીડિયા સાથે વાત કરતાં ડોક્ટર માંડવિયાએ યુવાનોને દરરોજ ઓછામાં ઓછો 1 કલાક રમતગમત અને કસરતની પ્રવૃત્તિઓમાં સમર્પિત કરવા અપીલ કરી.
1: संडे ऑन साइकिलिंग धीरे धीरे धीरे जनता में पैशन के रूप में कन्वर्ट हो रहा. साइकिलिंग ए बेस्ट एक्सरसाइज है. साइकिलिंग पोल्यूशन का सोल्यूशन है. साइकिलिंग फिट रहने का मंत्र है. साइकिलिंग ट्रैफिक का भी समाधान है. तो चलो हम सब युवा साथियों दिन में 1 घंटे मोबाइल या कंप्यूटर की स्क्रीन से हटके खेल के मैदान में जाए, साइकिलिंग करें, खेलें और अपने स्वयं को फिट रखें.
0: બાલાસોરમાં અવિરત વરસાદ વચ્ચે સુવર્ણરેખા નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે, જેના કારણે ઉત્તર ઓડિશામાં પૂરનું નવું સંકટ ઉભું થયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ અને નજીકના પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા કિનારા પર ઓછા દબાણવાળા ક્ષેત્રને કારણે વરસાદ પડી રહ્યો છે. તે વધુ તીવ્ર બનશે અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી આપી છે. મંગળવારે ખૂબ જ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. ભારતીય મહિલા ટીમ આજે એશિયા કપ T20 ક્રિકેટ મેચમાં થાઇલેન્ડ સામે રમશે. દુબઈમાં આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગે શરૂ થશે. ભારત કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. સ્મૃતિ મંધાના ઉપકેપ્ટન હશે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમો છે. ભારત ગ્રુપ એમાં થાઇલેન્ડ, હોંગકોંગ અને પાકિસ્તાન સાથે છે. એફઆઈએચ હોકી વર્લ્ડ કપ 2026 મેન્સ ચેમ્પિયનશીપ ફાઇનલમાં આજે સાંજે ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મનીનો મુકાબલો સ્પેન સામે થશે. બેલ્જિયમના વાવરેમાં બેલ્ફિયસ હોકી એરેના ખાતે આ ફાઇનલ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગે શરૂ થશે. જર્મની પોતાનો 4થો ખિતાબ, જ્યારે સ્પેન પોતાનો 1લો હોકી વર્લ્ડ કપ ખિતાબ જીતવાનો પ્રયાસ કરશે. મિઝોરમના ફૂટબોલર લાલિયાન ઝુઆલા છાંગટેને 2026નો ભારતીય ફૂટબોલર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા છે. 29 વર્ષીય છાંગટે તાજેતરમાં મુંબઈ ફૂટબોલ ક્લબમાંથી મોહન બાગાનમાં જોડાયા છે. તેમણે ગઈકાલે રાત્રે ભારતીય ફૂટબોલ દિગ્ગજ ભાઈચુંગ ભૂટિયા પાસેથી આ સન્માન મેળવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વિકસિત ભારત માટે નશામુક્ત યુવા અભિયાન દેશભરમાં વેગવંતું બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તાશ્કંદમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી રહ્યા છે. નેપાળપુરમાં મૃત્યુઆંક વધીને 734 થયો. ભોટે કોશી નદી માટે નવી ચેતવણી જાહેર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આજે ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલના 88મા સંસ્કરણમાં ભાગ લીધો અને ભારતીય મહિલા ટીમ આજે એશિયા કપ T20 ક્રિકેટ મેચમાં થાઇલેન્ડ સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 વાગીને પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકસિત ભારત માટે નશામુક્ત યુવા અભિયાન દેશભરમાં ઝડપથી ગતિ પકડી રહ્યું છે. આજે સવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતા શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી કે માદક પદાર્થ મુક્ત યુવાનો અને માદક પદાર્થ મુક્ત ભારત માટેના ધ્યેય સાથેનું અભિયાન ફક્ત ઔપચારિકતા નથી, કારણ કે તેમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ ભારતના યુવાનોના સ્વાસ્થ્ય, ખુશી અને ઉજ્જવળ ભવિષ્ય માટેનો સામૂહિક સંકલ્પ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે પીએમ સ્વનિધિ યોજના દ્વારા લાખો મહિલાઓ નવી શક્તિ મેળવી રહી છે. તેમણે ઉમેર્યું, પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓમાં મહિલાઓનો હિસ્સો આશરે 46% છે. શ્રી મોદીએ કહ્યું કે આજે દેશની દીકરીઓના સપનાઓની ઉડાન પૃથ્વીથી બાહ્ય અવકાશ તરફ વધી રહી છે. તેમણે કહ્યું કે ભારત વિશ્વભરમાંથી હજારો દીકરીઓને એકસાથે લાવી રહ્યું છે, જે આવા સપનાઓને પોષી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પહેલનું નામ મિશન શક્તિ સેટ છે.
1: આજ હમારી બેટીઓ કે સપનો કી ઉડાન ધરતી સે નિકલકર અંતરિક્ષ તક પહોંચ રહી હૈ ઓર આપકો યહ જાનકર ગર્વ હોગા કે ભારત એસે સપને દેખને વાલી દુનિયા કી હજારો બેટીઓ કો એક સાથ જોડ રહા હૈ. ઇસ પ્રયાસ કા નામ હૈ મિશન શક્તિ સેટ. ઇસકે માધ્યમ સે 108 દેશો કી 12,000 છાત્રાઓ કો સેટેલાઇટ ટેકનોલોજી સીખને ઓર ઇનોવેશન કે ક્ષેત્ર મે આગે બઢને કા અવસર મિલ રહા હૈ.
0: શ્રી મોદીએ કહ્યું કે આ વખતે 8 કરોડથી વધુ તિરંગા સેલ્ફી અપલોડ કરવામાં આવી હતી. તેમણે લોકોને આ તહેવારોની મોસમ દરમિયાન વોકલ ફોર લોકલ બનવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં બનેલા ઉત્પાદનો પર ગર્વ લેવાથી જ ભારતના આત્મનિર્ભર બનવાનો માર્ગ મોકળો થશે.
1: ત્યોહારો કે ઇસ મોસમ મેં મેં એક બાર ફિર આપસે વોકલ ફોર લોકલ કા આગ્રહ દોહરાઉંગા. ઓર વોકલ ફોર લોકલ કા મતલબ કેવલ મિટ્ટી કે દિયે ખરીદના નહીં હૈ.

0: विजन बहुत बड़ा है। हम अपने घर के लिए जो भी सामान खरीदते हैं उसे एक बार जरूर देख लें कि वो भारत में बना हो। भारत के आत्मनिर्भर बनने का मार्ग भारत में बनी चीजों पर गर्व करने से ही प्रशस्त होगा।
1: ડાંગ જિલ્લાના સાપુતારામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંગીતમય માહોલ વચ્ચે મોન્સૂન ફેસ્ટિવલ 2026નું સમાપન થઈ સમાપન પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણ માસની પવિત્રતાને અનુરૂપ શિવભજનો અને ભક્તિ સંગીતની સુંદર પ્રસ્તુતિથી સાપુતારાનું સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કુદરતી રમણીયતા વચ્ચે યોજાયેલા મોન્સૂન ફેસ્ટિવલના વિવિધ કાર્યક્રમોએ પ્રવાસીઓને સંગીત, સંસ્કૃતિ, ભક્તિ અને મનોરંજનનો અનોખો સંગમ પૂરો પાડ્યો હતો. રાજ્યના ઉર્જામંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં આજે મહેસાણાના વડનગરમાં શ્રાવણ ઉત્સવ 2026 અંતર્ગત ભવ્ય ડમરૂ યાત્રાનું આયોજન કરાયું હતું. 108 કલાકારોએ એકસાથે ડમરૂ વાદન કરીને અદભુત વાતાવરણ સર્જ્યું હતું, જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ યાત્રાનો પ્રારંભ વડનગરના અમરથોળ વિસ્તારથી કરાયો હતો. વિવિધ માર્ગો પર ભ્રમણ કર્યા બાદ આ ડમરૂ યાત્રા અમરથોળ દરવાજા થઈને વડનગરના શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. ભાવનગર બનાવટી માદક દ્રવ્યના સેવનથી સર્જાયેલી દુર્ઘટનાના વધુ 6 આરોપી ઝડપાયા છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે, નવા ઝડપાયેલા 6 આરોપીઓને અદાલતમાં રજૂ કરાતા અદાલતે બાબતની તમામ 6 આરોપીઓના 7 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રિમાન્ડ દરમિયાન બનાવટી માદક દ્રવ્યના પુરવઠા શૃંખલા, મધ્યપ્રદેશ સાથેના જોડાણ તેમજ સમગ્ર પ્રકરણમાં અન્ય સંડોવાયેલા શખ્સો અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે. આ સાથે ધરપકડ કરાયેલા કુલ આરોપીની સંખ્યા 37 થઈ છે. આકાશવાણી અમદાવાદ પરિસરમાં આજે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. એક પ્રકૃતિ પ્રેમી સંસ્થા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં આકાશવાણીના કર્મચારીઓ, સંસ્થાના પ્રતિનિધિઓ સહિત બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે પરિક્ષેત્ર વન અધિકારી MR દાંથણીયાએ લોકોને વધુ વૃક્ષો વાવવા અપીલ કરી.
2: અહીંયા ઘણા બધા જે છે ઓવરએજ છે, યંગેસ્ટ છે, નાના બાળકો છે, એ પણ બહુ સારી એવી પ્રવૃત્તિ કરે છે કે જેમાં સૌથી બેસ્ટ પ્રવૃત્તિ હું સમજું તો વૃક્ષારોપણની. એ વૃક્ષારોપણ માટે સરકાર આટલા બધા પ્રયત્નો કરે છે, તે પ્લાન્ટેશન કર્યું છે.
1: ભારતીય મહિલા ટીમ આજે એશિયા કપ T20 ક્રિકેટ મેચમાં થાઇલેન્ડ સામે રમશે. દુબઈમાં આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગે શરૂ થશે. ભારત કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. સ્મૃતિ મંધાના ઉપકેપ્ટન હશે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમો છે. ભારત ગ્રુપ એમાં થાઇલેન્ડ, હોંગકોંગ અને પાકિસ્તાન સાથે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: પૂજા પ્લસ,
3: પૂજા મોનસૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ કી જિમ્મેદારી.
5: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार, भारत का गम एक्सपर्ट.

0: વાહ, તમારા કપડાનું ફિટિંગ તો જોરદાર છે ને.
1: થેન્ક્સ ટુ વ્હાઇટ હાઉસ, એમની ફિટિંગ ની સાથે એમની ઓફર પણ જોરદાર છે.
0: કઈ ઓફર?
1: જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સ ના કપડાની ખરીદી પર પેન્ટ અને શર્ટ સ્ટિચિંગ ફ્રી છે.
0: બસ એટલું જ?
1: 5 પેન્ટ શર્ટ સ્ટિચ કરાવો અને મેળવો રૂપિયા 5000 સુધીની બચત.
0: તો હવે ઘરવાળીની શોપિંગ પણ પાકી.
1: વ્હાઇટ હાઉસ, પ્રીમિયમ ફિટિંગ, સ્માર્ટ સેવિંગ્સ, એટ રાવપુરા.
2: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પૂજા પ્લસ. પૂજા મોનસૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
3: જી, મેને ભરી ધર્મેન્દ્ર સિંહ દેઓલ તસવીરે ભેજની, મુજે બુલા લિયા ગયા ઓર મેરી ફોટો સિલેક્ટ કરને વાલે થે દત્ત સાહબ એન્ડ નરગિસ જી.
4: વિવિધ ભારતી પર હર પલ હે ખા.
5: આજ કે મહેમાન ઓર કાર્યક્રમ હે અપને આપ મે અનોખે.
6: આજ કે ફનકાર.
4: વિવિધ ભારતી હર રોજ લાતી હે ઢેર સારી ખુશિયાં ઓર ઢેર સારા મનોરંજન.
7: વિવિધ ભારતી કે વિવિધ રંગી કાર્યક્રમ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વિકસિત ભારત માટે નશામુક્ત યુવા અભિયાન દેશભરમાં વેગવંતુ બન્યું. પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતમાં બનેલા ઉત્પાદનો પર ગર્વ લેવાથી જ આત્મનિર્ભર ભારત બનાવવાનો માર્ગ મોકળો થશે. દેશભરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નીટ પીજીની પરીક્ષા યોજાઈ. ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને પગલે અમદાવાદની ગુજરાત જેલ અને સુધારાત્મક વહીવટ સંસ્થા ખાતે રમતગમત મેદાન બનાવાશે. ભાવનગર બનાવટી માદક દ્રવ્યના સેવનથી સર્જાયેલી દુર્ઘટનામાં વધુ 6 આરોપી ઝડપાયા. અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે T20 એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ થાઇલેન્ડ સામે રમશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકસિત ભારત માટે નશામુક્ત યુવા અભિયાન દેશભરમાં વેગવંતુ બન્યું છે. આજે સવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતા શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી કે માદક પદાર્થ મુક્ત યુવાનો અને માદક પદાર્થ મુક્ત ભારત માટેના ધ્યેય સાથેનું અભિયાન ફક્ત ઔપચારિકતા નથી, કારણ કે તેમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ ભારતના યુવાનોના સ્વાસ્થ્ય, ખુશી અને ઉજ્જવળ ભવિષ્ય માટેનો સામૂહિક સંકલ્પ છે. તેમણે સામગ્રી નિર્માતાઓને લોકજાગૃતિ માટે વિવિધ ભાષાઓમાં સામગ્રી બનાવવા વિનંતી કરી.
1: નશા મુક્ત ભારત કે લિયે ક્યા આપ કોઈ પાવરફુલ સ્લોગન બના સકતે હૈ કે હમારે યંગ મ્યુઝિશિયન્સ એસે સોંગ્સ બના સકતે હૈ જિનમે ડ્રગ ફ્રી લાઇફ કા મેસેજ હો કે સ્ટુડન્ટ્સ ઓર થિયેટર ગ્રુપ્સ દિલ કો છુ લેને વાલે શોર્ટ પ્લેજ લિખ સકતે હૈ જિનમે ડ્રગ્સ કે ખતરો કે સાથ સાથ ઉનસે બહાર નિકલને કા રાસ્તા ભી હો. હમારે દેશ મે બહેતરીન કન્ટેન્ટ ક્રિએટર્સ કી કમી નહીં હૈ. મેરા આગ્રહ હૈ કે વે અલગ અલગ ભાષાઓ મે એસા કન્ટેન્ટ બનાએ જિસસે ઇસ દિશા મે સમાજ કો મદદ મિલે.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓમાં મહિલાઓનો હિસ્સો આશરે 46% છે.
1: પીએમ સ્વનિધિ યોજના કી લાભાર્થીઓમાં કરીબ 46% મહિલાએ હૈ, યાની દેશભર મેં લગભગ 35 લાખ મહિલાએ ઇસ યોજના સે જુડકર અપને કારોબાર કો આગે બઢા રહી હૈ. ગાઝિયાબાદ કી બબીતા શર્મા જી ઇસકા બહોત અચ્છા ઉદાહરણ હૈ. બબીતા જી પૂજા કી સામગ્રી કા એક છોટા સા સ્ટોલ લગાતી થી. ફૂલ, દિયે, અગરબત્તી, નારિયલ જૈસી ચીજે બેચકર વો અપને પરિવાર કી આજીવિકા મેં હાથ બંટાતી થી. પીએમ સ્વનિધિ સે ઉને આર્થિક મદદ મિલી और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया.
0: શ્રી મોદીએ મિશન શક્તિ સેટનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે આ મિશન દ્વારા 108 દેશોની 12,000 વિદ્યાર્થિનીઓને નવીનતાના ક્ષેત્રમાં સેટેલાઇટ ટેકનોલોજી શીખવાની તક મળી રહી છે. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ લોકોને આ તહેવારોની મોસમ દરમિયાન વોકલ ફોર લોકલ બનવા પર વિનંતી કરી. શ્રી મોદીએ કહ્યું કે ભારતમાં બનેલા ઉત્પાદનો પર ગર્વ લેવાથી જ આત્મનિર્ભર ભારત બનાવવાનો માર્ગ મોકળો થશે. દેશભરમાં આજે સ્નાતકોત્તર તબીબી અભ્યાસ માટેની રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા નીટ પીજીની પરીક્ષા આજે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ. 339 શહેરોમાં 1,111 કેન્દ્રો પર 2,65,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી. પરીક્ષાના સંચાલનની દેખરેખ માટે સ્વતંત્ર મૂલ્યાંકનકારો તરીકે કુલ 2,527 ફેકલ્ટી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. દરમિયાન રાજસ્થાનના જયપુરમાં 2 કેન્દ્રો પર તકનીકી વિક્ષેપથી પ્રભાવિત 2,445 ઉમેદવારો માટે ફરીથી પરીક્ષા 5 સપ્ટેમ્બરના રોજ યોજાશે. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આજે ડાંગના બારીપાડા ગામે પ્રગતિશીલ ખેડૂત અનિલભાઈ રાઉતના ખેતરની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ તકે તેમણે ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલ જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃતની બનાવટ તથા તેના જમીન પર થતા હકારાત્મક પ્રભાવો નિહાળ્યા હતા. ખેતરમાં અળસિયાની સક્રિયતા અને જમીનની ફળદ્રુપતા જોઈ ખુશી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના અતિશય વપરાશથી મુક્તિ મેળવીને જમીનની કાયાકલ્પ કરવા માટે પ્રાકૃતિક ખેતી એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. દરમિયાન શ્રી વાઘાણીએ પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેતીના ઉત્પાદન ખર્ચમાં થતા ફાયદાઓ વિશે ચર્ચા કરતા કહ્યું હતું કે ગાય આધારિત ખેતીથી જમીનની જળ સંગ્રહ શક્તિ વધે છે.

0: પર્યાવરણનું રક્ષણ થાય છે અને ગ્રાહકોને ઝેરમુક્ત પૌષ્ટિક ખોરાક મળી રહે છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે બનાસકાંઠા જિલ્લાના બાલારામ ઇકો ટુરિઝમ સાઇટની મુલાકાત લીધી. તેમણે પ્રવાસી સુવિધાઓ અને વિકાસ કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા પણ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે બાલારામ વિસ્તારની અખૂટ પ્રાકૃતિક સંપદા અને સંવેદનશીલ જૈવ વિવિધતાને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર પર્યાવરણ મૈત્રીપૂર્ણ પ્રવાસનનો વિકાસ કરવો એ સરકારની પ્રાથમિકતા છે. તેમણે બાલારામ મહાવન કવચ વિસ્તારની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. અમદાવાદ સ્થિત ગુજરાત જેલ અને સુધારાત્મક વહીવટ સંસ્થા GIPCA ખાતે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાને રાખી રમતગમત મેદાન બનશે. ક્રાઇમ DGP ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં જેલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ઝોન વાઇઝ કબડ્ડી તેમજ રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઈ હતી. તે દરમિયાન ડોક્ટર રાવે જણાવ્યું હતું કે પોલીસ આવાસ નિગમ દ્વારા પહેલા તબક્કા અંતર્ગત GIPCAનું નવીનીકરણ કરાઈ રહ્યું છે. આ નવનિર્મિત પરિસરમાં જેલ સહાયકથી લઈને નાયબ અધિક્ષક સુધીના અધિકારીઓ અને કર્મચારીઓ માટે સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ અને લાયબ્રેરી સહિતની ઉચ્ચ કક્ષાની તાલીમ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનશે. DGPAએ હાલ 9 માસની પાયાની તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ કરી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા પ્રોત્સાહિત પણ કર્યા હતા. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જામનગરમાં સૈનિક સ્કૂલ બાલાછડીની મુલાકાત લીધી. જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે વંદે માતરમનું મહત્વ અને સુશાસનની વિભાવના વિશે સમજણ આપી. તેમણે દરેક કેડેટને વન કવચ અભિયાન હેઠળ તેમના દ્વારા વાવવામાં આવેલા રોપાના જતન અને રક્ષણની વ્યક્તિગત જવાબદારી સ્વીકારવા પણ અનુરોધ કર્યો.
1: आज जामनगर जिले के बालाचड़ी सैनिक स्कूल में 77वें वन महोत्सव का कार्यक्रम का शुभारंभ करवाया गया, जिसमें 3 हेक्टेयर में 40,000 से ज्यादा वृक्षारोपण एवं उनका जतन और साथ ही साथ स्कूल के यंग कैडेट्स से उनको भी प्राकृतिक संवर्धन के साथ जोड़कर ये वन महोत्सव का जो कार्यक्रम है वो संपन्न किया गया. इस कार्यक्रम का मेन उद्देश्य आदरणीय प्रधानमंत्री श्री के विजन और प्राकृतिक संवर्धन एक पेड़ माँ के नाम अंतर्गत वृक्षारोपण करना और यंग जनरेशन को प्राकृतिक संवर्धन के प्रति सविशेष जागृत करना रहता है.
0: ભાવનગર બનાવટી માદક દ્રવ્યના સેવનથી સર્જાયેલી દુર્ઘટનામાં વધુ 6 આરોપી ઝડપાયા છે. અદાલતે તમામ 6 આરોપીઓના 7 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રિમાન્ડ દરમિયાન બનાવટી માદક દ્રવ્યના પુરવઠા શૃંખલા, મધ્યપ્રદેશ સાથેના જોડાણ તેમજ સમગ્ર પ્રકરણમાં અન્ય સંડોવાયેલા શખ્સો અંગે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ મામલે અત્યાર સુધી કુલ 37 આરોપીઓની ધરપકડ થઈ છે. ભારતીય મહિલા ટીમ આજે એશિયા કપ T20 ક્રિકેટ મેચમાં થાઇલેન્ડ સામે રમશે. દુબઈમાં આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગે શરૂ થશે. ભારત કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. સ્મૃતિ મંધાના ઉપ કેપ્ટન હશે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમો છે. ભારત ગ્રુપ એમાં થાઇલેન્ડ, હોંગકોંગ અને પાકિસ્તાન સાથે છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સબ જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ 2026 ગાંધીનગર ખાતે રમાઈ રહી છે, જેમાં કચ્છ, બરોડા, ભાવનગર, અમદાવાદ, વલસાડ, રાજકોટ, સુરત અને ગાંધીનગર જિલ્લાની ટીમો ક્વાર્ટર ફાઇનલ મેચ માટે ક્વોલિફાય થઈ છે. આજે લીગ રાઉન્ડની અંતિમ મેચો પૈકી રમાયેલી પ્રથમ મેચમાં વલસાડની ટીમે છોટાઉદેપુરની ટીમને 2-1, બીજી મેચમાં જામનગરની ટીમે મોરબીની ટીમને 16-2, જ્યારે ત્રીજી મેચમાં સુરતની ટીમે આણંદની ટીમને 7-0 માત આપી હતી. આવતીકાલે ક્વાર્ટર ફાઇનલ મેચમાં કચ્છની ટીમ બરોડાની ટીમ સાથે, ભાવનગરની ટીમ અમદાવાદની ટીમ સાથે, વલસાડની ટીમ રાજકોટની ટીમ સાથે, જ્યારે સુરતની ટીમ ગાંધીનગરની ટીમ સાથે મેચ રમશે. મહત્વનું છે કે ફાઇનલ મેચ 2 સપ્ટેમ્બરના રોજ રમાશે. હાલ આ ટુર્નામેન્ટમાંથી ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટેના ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના નવનિર્મિત શામળાજી તાલુકામાં આજે રાજ્યકક્ષાના મંત્રી PC બરંડાના હસ્તે સરકારી તાલુકાના પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પુસ્તકાલય નવા તાલુકાના વિકાસ અને શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ પ્રસંગે શ્રી બરંડાએ જણાવ્યું હતું કે શામળાજી તાલુકો તાજેતરમાં જ અલગ તાલુકા તરીકે અસ્તિત્વમાં આવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર આ નવા તાલુકાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. પુસ્તકાલય એ માત્ર પુસ્તકોનો સંગ્રહ નથી, પરંતુ જ્ઞાનનું કેન્દ્ર છે. રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે આવતીકાલે ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર

0: રાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે, જેમાં બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, નવસારી, ડાંગ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. બીજી તરફ રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 75% જેટલો વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી પડેલા વરસાદને પગલે રાજ્યના 26 જળાશય છલકાયા છે, જ્યારે 37 જળાશય હાઈ એલર્ટ પર છે. પંચમહાલના હાલોલ ખાતે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. જનતા બેંકથી શરૂ થયેલી આ રેલી પાવાગઢ અને વડુતળાવ થઈ હાલોલ તાલુકા સ્પોર્ટ કોમ્પ્લેક્સ સાથે પૂર્ણ થઈ હતી. રેલીમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને રમતવીરો સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વિકસિત ભારત માટે નશામુક્ત યુવા અભિયાન દેશભરમાં વેગવંતું બન્યું. પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતમાં બનેલા ઉત્પાદનો પર ગર્વ લેવાથી જ આત્મનિર્ભર ભારત બનાવવાનો માર્ગ મોકળો થશે. દેશભરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે નીટ પીજીની પરીક્ષા યોજાઈ. ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને પગલે અમદાવાદની ગુજરાત જેલ અને સુધારાત્મક વહીવટ સંસ્થા ખાતે રમતગમત મેદાન બનાવાશે. ભાવનગર બનાવટી માદક દ્રવ્યના સેવનથી સર્જાયેલી દુર્ઘટનામાં વધુ 6 આરોપી ઝડપાયા. અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે T20 એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ થાઇલેન્ડ સામે રમશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: एक्चुअल लाइन ऑफ कंट्रोल से सटे बड़े संवेदनशील क्षेत्र जिस पर शत्रुओं ने हमेशा ही टेढ़ी निगाह रखी. सन 1947 देश के लिए आजादी का पैगाम लाया. इससे पहले देश को खोखला करती बर्तानिया हुकूमत के चर्चे दुश्मनों की गली में आम थे. लिहाजा भारत से सटी उत्तर पश्चिमी सीमाओं के साथ उत्तर पूर्वी सीमाओं पर भी गिद्धों की तरह मंडराते दुश्मनों को समझा जा सकता था. और पाने और खाने से न परहेज न गुरेज. एक तरफ स्वतंत्रता और खुशियों की लहर और दूसरी तरफ सरहद पर हलचलें तेज थी. दुश्मनों के घुसपैठ का सिलसिला थमने का नाम न लेता. लिहाजा कई बार उत्तर और उत्तर पूर्वी सीमा से सटी मैकमोहन रेखा, जिसे वास्तविक नियंत्रण रेखा या LAC भी कहा जाता है, जो भूटान से होकर पूर्व में ब्रह्मपुत्र नदी तक जाती है और तिब्बत और अरुणाचल प्रदेश से गुजरती है, जिसका उत्तरी पूर्वी LAC और सटे इलाकों पर शत्रुओं द्वारा खुलेआम उल्लंघन होता रहा. बार बार दुश्मन इस रेखा के आसपास चहलकदमी करता, आगे बढ़ता और फिर मुंह की खाकर लौट जाता. वास्तविक नियंत्रण रेखा पर खतरे के बादलों को मंडराते भारतीय सैनिक भी देख रहे थे और समझ भी रहे थे. इसी के मद्देनजर इन सीमाओं पर भारतीय सैनिकों की गश्त बढ़ा दी गई. फिर भी सीमांत अरुणाचल प्रदेश की बर्फीली वादियों में दबी आग सुलगती ही रही और सन 1962 के शोलों में तब्दील हो गई. सितंबर अक्टूबर महीने में अरुणाचल प्रदेश की कई सीमांत चौकियों पर दुश्मनों ने धावा बोला, जिसमें थांगला से होते हुए ढोला चौकी, नमकाचू नदी के दोनों किनारे, बमला पास, वालोंग और किबीथू सेक्टर इत्यादि थे. लेकिन इस जंग ने इस बात को भी सिद्ध कर दिया कि दुश्मन की भारी तादाद भी भारतीय सैनिकों के हौसले पस्त करने में नाकाम थी. ये कुछ ऐसा ही था कि उसे गुमान है कि मेरी उड़ान कुछ कम है, मुझे यकीन है कि ये आसमां कुछ कम है.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, અરિજીત સિંઘના સ્વરમાં દે દે પ્યાર દે ફિલ્મનું ગીત આપ સાંભળશો. ગીતકાર કુનાલ વર્મા, સંગીતકાર અમાલ મલિક.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ઉઝબેકિસ્તાને આજે તેમની પરસ્પર વ્યૂહાત્મક ભાગીદારીને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સ્તર સુધી વધારવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કર્યા. નેપાળમાં આવેલા વિનાશકપુરથી મૃત્યુઆંક 768 પર પહોંચી ગયો છે. આપત્તિના પાંચમા દિવસે પણ 2500થી વધુ લોકો ગુમ. દેશભરમાં આજે સ્નાતકોત્તર તબીબી અભ્યાસ માટેની રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા નીટ પીજીની પરીક્ષા આજે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ. અને મહિલા ક્રિકેટમાં ભારત આજે દુબઈ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે T20 એશિયા કપમાં થાઇલેન્ડ સામે રમશે. ભારત અને ઉઝબેકિસ્તાને આજે તેમની પરસ્પર વ્યૂહાત્મક ભાગીદારીને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સ્તર સુધી વધારવાની જાહેરાત કરી. મધ્ય એશિયાઈ દેશ ભારતને યુરેનિયમના લાંબા ગાળાના પુરવઠા માટે એક માળખું સ્થાપિત કરવા અને દુર્લભ પૃથ્વી ખનીજો માટે ખાણકામના સ્થળોની ચર્ચા કરવા માટે પણ સંમત થયા. બંને દેશોએ આજે ખાણકામ, આયુર્વેદ, પર્યટન, આર્થિક અને નાણાકીય સંવાદ, વ્યાપક અને વ્યૂહાત્મક ભાગીદારી, ઉચ્ચ શિક્ષણ અને પર્યાવરણ સહિત વિવિધ ક્ષેત્રોમાં 11 સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન ઓલી દરજાલી ડસ્ટલીક ઓર્ડર પણ એનાયત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવ વચ્ચેની દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન બંને દેશો 2030 સુધીમાં 5 અબજ ડોલરના દ્વિપક્ષીય વેપારનું લક્ષ્ય નક્કી કરવા સંમત થયા હતા તેમ શ્રી મોદીએ કહ્યું.
1: इस वर्ष हमारी स्ट्रेटेजिक पार्टनरशिप के 15 साल हो रहे हैं. इस विशेष अवसर पर हमने संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है. हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है. अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है.
0: સંયુક્ત નિવેદનની જાહેરાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશો આતંકવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદ સામે શૂન્ય સહિષ્ણુતા ધરાવે છે.
1: દોનો દેશો કે બીચ કરીબી રક્ષા ઓર સુરક્ષા સહયોગ હમારે ગહેરે આપસી વિશ્વાસ કો દર્શાતા હૈ. આને વાલે સમય મે હમ દોનો દેશો કી ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ કે બીચ ડાયરેક્ટ લિંકેજ કો પ્રોડક્શન ઓર કો ડેવલપમેન્ટ કો બઢાવા દેંગે. હમારા માનના હૈ કે ટેરરિઝમ, एक्सट्रीमिज्म और सेपरेटिज्म पूरे क्षेत्र के लिए गंभीर चुनौती है. इनके विरुद्ध जीरो टॉलरेंस हमारा साझा संकल्प रहा है और आगे भी रहेगा.
0: કેન્દ્રીય મંત્રીઓએ ઉઝબેકિસ્તાનનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ઓલી દરજાલી ડસ્ટલીક પ્રાપ્ત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વ અને ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની સ્થાયી મિત્રતાને મજબૂત બનાવવાના તેમના સતત પ્રયાસોનો પુરાવો છે. ગૃહમંત્રી અમિત શાહે તેને દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ગણાવી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સન્માન શ્રી મોદીની ઐતિહાસિક મુલાકાત સાથે બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ગતિ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકસિત ભારત માટે નશામુક્ત યુવા અભિયાન દેશભરમાં ઝડપથી ગતિ પકડી રહ્યું છે. આજે સવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતા શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી કે નશામુક્ત યુવાનો અને નશામુક્ત ભારત માટેના ધ્યેય સાથેનું અભિયાન ફક્ત ઔપચારિકતા નથી, કારણ કે ઘણા લોકો, ખાસ કરીને યુવાનો, મોટી સંખ્યામાં તેમાં જોડાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ ભારતના યુવાનોના સ્વાસ્થ્ય, ખુશી અને ઉજ્જવળ ભવિષ્ય માટેનો સામૂહિક સંકલ્પ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે પીએમ સ્વનિધિ યોજના દ્વારા લાખો મહિલાઓ નવી શક્તિ મેળવી રહી છે.
1: પીએમ સ્વનિધિ યોજના કી લાભાર્થીઓ મેં કરીબ 46% મહિલાએ હૈ, યાની દેશભર મેં લગભગ 35 લાખ મહિલાએ ઇસ યોજના સે જુડકર અપને કારોબાર કો આગે બઢા રહી હૈ. ગાઝિયાબાદ કી બબીતા શર્મા જી ઇસકા બહોત અચ્છા ઉદાહરણ હૈ. બબીતા જી પૂજા કી સામગ્રી કા એક છોટા સા સ્ટોલ લગાતી થી. ફૂલ, દીએ, અગરબત્તી, નારિયલ જૈસી ચીજે બેચકર વો અપને પરિવાર કી આજીવિકા મે હાથ બંટાતી થી. પીએમ સ્વનિધિ સે ઉને આર્થિક મદદ મિલી ઓર ધીરે ધીરે સડક કિનારે કા ઉનકા છોટા સા સ્ટોલ એક દુકાન મે બદલ ગયા.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વર્ષ વંદે માતરમની 150મી વર્ષગાંઠ હોવાથી વધુ ખાસ બની ગયું છે. શ્રી મોદીએ કહ્યું કે આ

0: તે 8 કરોડથી વધુ તિરંગા સેલ્ફી અપલોડ કરવામાં આવી હતી.
1: તિરંગે કા યે ઉત્સવ કેવલ ભારત તક હી સીમિત નહીં રહા. ઇસ સાલ સૂર્ય પર તિરંગા કે જરીએ હમારા તિરંગા દુનિયા ભર કી એક અનોખી યાત્રા પર નિકલા. ફિજી કે સુઆ મે સૂરજ કી પહેલી કિરણ કે સાથ તિરંગા ફહેરાયા ગયા. ઇસકે બાદ એશિયા, આફ્રિકા, યુરોપ ઓર ફિર અમેરિકા કે

આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે વિશ્વસનીયતા એ પત્રકારત્વનું મુખ્ય નૈતિક મૂલ્ય છે. તેમણે કેરળના અલાપુઝામાં દૈનિક કેરળ કૌમુદીના 115મા વર્ષગાંઠના ઉદઘાટન સમારોહમાં આ વાત કહી. ઉપરાષ્ટ્રપતિએ કેરળ કૌમુદીને નૈતિકતાનું ઉલ્લંઘન કર્યા વિના એક સદીથી વધુ સમય સુધી પત્રકારત્વના ક્ષેત્રમાં સેવા આપવા બદલ અભિનંદન પણ આપ્યા. નેપાળમાં આવેલા વિનાશક પૂરથી મૃત્યુ આંક 768 પર પહોંચી ગયો છે. આપત્તિના પાંચમા દિવસે પણ 2500થી વધુ લોકો ગુમ છે. નેપાળના વહીવટી અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે અત્યાર સુધીમાં 8186 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં 227 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. નેપાળ સરકારે ભોટે કોશી નદી માટે પૂરની ચેતવણી જારી કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પૂર બાદ નેપાળમાં અત્યાર સુધીમાં 149 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે અગાઉ ગુમ થયેલા 50 ભારતીય નાગરિકો સાથે સંપર્ક ફરીથી સ્થાપિત કરવામાં આવ્યો છે. ભારત પૂરગ્રસ્ત નેપાળમાં રાહત અને બચાવ કામગીરીને સતત સમર્થન આપી રહ્યું છે. 11 ટન રાહત સામગ્રી લઈને 4થી ફ્લાઇટ કાઠમંડુ પહોંચી છે. અગાઉ ભારતે 3 ફ્લાઇટ દ્વારા નેપાળમાં 57 ટનથી વધુ કટોકટી રાહત સામગ્રી મોકલી હતી. વિશ્વ આરોગ્ય સંગઠને પૂરગ્રસ્ત નેપાળ માટે 1,50,000 US ડોલરની સહાય જાહેર કરી છે. દેશભરમાં આજે સ્નાતકોત્તર તબીબી અભ્યાસ માટેની રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા નીટ PGની પરીક્ષા આજે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ. 339 શહેરોમાં 1,111 કેન્દ્રો પર 2,65,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી. પરીક્ષાના સંચાલનની દેખરેખ માટે સ્વતંત્ર મૂલ્યાંકનકારો તરીકે કુલ 2,527 ફેકલ્ટી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. દરમિયાન રાજસ્થાનના જયપુરના 2 કેન્દ્રો પર તકનીકી વિક્ષેપથી પ્રભાવિત 2,445 ઉમેદવારો માટે ફરીથી પરીક્ષા 5 સપ્ટેમ્બરના રોજ યોજાશે. મહિલા ક્રિકેટમાં ભારત આજે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે T20 એશિયા કપમાં થાઇલેન્ડ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગે શરૂ થશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત કરશે. મહિલા ટીમે વર્ષ 2012, 2016 અને 2022માં 3 ટાઇટલ જીત્યા છે. કુલ 8 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે બદલાતા સમય સાથે ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેના સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમમાં મોટા પરિવર્તનો સાક્ષી બની રહ્યું છે. આજે લખનૌમાં પીએમ સેતુ ઉદ્યોગ પરિષદને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે સરકાર સ્વદેશી ડિઝાઇનને પ્રોત્સાહન આપી રહી છે, સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવી રહી છે અને સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્ર અને MSMEની ભાગીદારી વધારી રહી છે. શ્રી સિંહે કહ્યું કે પીએમ સેતુ યોજના હેઠળ 1,000 સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને 200 હબ અને 800 સ્પોક મોડેલમાં અપગ્રેડ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આજે ઓડિશામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, પૂર્વી મધ્યપ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વીય ક્ષેત્રના કેટલાક ભાગોમાં આવતીકાલ સુધી ભારે વરસાદની સંભાવના છે. જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમી મધ્યપ્રદેશ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આવતીકાલ સુધી વીજળી અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ઉઝબેકિસ્તાને આજે તેમની પરસ્પર વ્યૂહાત્મક ભાગીદારીને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સ્તર સુધી વધારવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કર્યા. નેપાળમાં આવેલા વિનાશક પૂરથી મૃત્યુ આંક 768 પર પહોંચી ગયો છે. આપત્તિના પાંચમા દિવસે પણ 2,500થી વધુ લોકો ગુમ. દેશભરમાં આજે સ્નાતકોત્તર તબીબી અભ્યાસ માટેની રાષ્ટ્રીય પાત્રતા અને પ્રવેશ પરીક્ષા નીટ PGની પરીક્ષા આજે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાઈ. અને મહિલા ક્રિકેટમાં ભારત આજે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે T20 એશિયા કપમાં થાઇલેન્ડ સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: એ વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: પૂજા પ્લસ,
3: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
5: પ્રસ્તુત કાર્યક્રમ ચિત્રલોક.